0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ઓડિશાના રેરંગપુર જશે, જ્યાં તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. એમાં એઇમ્સ ભુવનેશ્વર દ્વારા આયોજિત તબીબી શિબિર, ખાણકામથી પ્રભાવિત ગામો માટે એક મેગા ગ્રામીણ પાઇપ પાણી પુરવઠા યોજના, બ્રહ્માકુમારીનું માતૃશક્તિ ભવન અને એક ખાસ સર્કિટ હાઉસનો સમાવેશ થાય છે. તેમની મુલાકાતના આગામી તબક્કાના ભાગરૂપે રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_evadને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારમણ આજથી મેઘાલયની બે દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ આજે રીભોઈ જિલ્લાના ભોઈ રિમોંગ ખાતે ઉત્તર પૂર્વના સૌથી મોટા ઓર્ગેનિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ વાર્ષિક 10,346 મેટ્રિક ટન મસાલાનું ઉત્પાદન કરે છે, જેનો સીધો લાભ સમગ્ર પ્રદેશના 5,500 ઓર્ગેનિક ખેડૂતોને થશે. નાણામંત્રી શિલોંગમાં ઉત્તર પૂર્વીય રાજ્યોમાં લિવરેજિંગ એક્સટર્નલી એઇડેડ પ્રોજેક્ટ EAPS પરિષદના ઉદઘાટન સત્રમાં હાજરી આપશે. તેઓ મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સગમા સાથે યુ સોસોથામ ઓડિટોરિયમ ખાતે એક સમારોહનું અધ્યક્ષપદ સંભાળશે, જેમાં તેઓ મેઘાલયના 1,200 કરોડ રૂપિયાથી વધુના 4 પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 4 રાજ્યો માટે લઘુત્તમ ટેકાના ભાવે કઠોળ અને તેલીબિયાની મોટાપાયે ખરીદીની મંજૂરી આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ઉનાળા 2026 સિઝન માટે મંજૂરીઓ હેઠળ ઉત્તરપ્રદેશ સૌથી મોટો લાભાર્થી દેશ તરીકે ઉભરી આવ્યો છે. ગુજરાતમાં ઉનાળો 2026 સિઝન માટે 18,250 મેટ્રિક ટન મગની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. મંત્રીએ રવિ માર્કેટિંગ સિઝન 2025-26 હેઠળ તમિલનાડુ માટે મગની ખરીદી મર્યાદા 885 મેટ્રિક ટનથી વધારીને 990 મેટ્રિક ટન અને હરિયાણા માટે ઉનાળા 2026 સિઝન દરમિયાન 2,115 મેટ્રિક ટન મગની ખરીદીની મંજૂરી આપી હતી. અમેરિકાએ ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશતા અને બહાર નીકળતા જહાજો પર દરિયાઈ નાકાબંધી હટાવી દીધી છે. સોશિયલ મીડિયા એક્સપર્ટ સેન્ટોકોમે જણાવ્યું હતું કે અમેરિકી દળો હવે ઈરાન સાથે સંકળાયેલા દરિયાઈ ટ્રાફિકને અટકાવી રહ્યા નથી અને નાકાબંધી લાગુ કરવા માટે બનાવેલ નૌકાદળ કામગીરી સમાપ્ત થઈ ગઈ છે. ટ્રમ્પ ઈરાન વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે. જો કે નાકાબંધી હટાવી લેવામાં આવી હોવા છતાંય કરારના પાલન પર દેખરેખ રાખવા માટે અમેરિકી નૌકાદળ નજીકમાં જ તૈનાત રહેશે. દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું કે યુદ્ધ સમાપ્ત કરવાના કરારના ભાગરૂપે અમેરિકી નૌકાદળે નેવીની 1 ડઝનથી વધુ જહાજોને ઈરાની બંદરોમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી વધુ તેલ પસાર થઈ રહ્યું છે. ન્યુઝીલેન્ડમાં રમાયેલી FIH મહિલા નેશન્સ કપમાં હોકીમાં ભારતીય ટીમે 3 મેચ જીત સાથે સેમીફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય ટીમ આવતીકાલે ચીલીનો સામનો કરશે. ઉરુગ્વેને 3-2થી હરાવીને સતત ત્રીજી જીત સાથે ભારતે ગ્રુપ એની ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતની તરફથી દીપિકાએ 2 ગોલ કર્યા અને દીપિકા સોરંગે બીજો ગોલ કર્યો. ઉરુગ્વે કે 13મી મિનિટે ચિયારા એપનીનો દ્વારા લીડ મેળવી હતી. તે પહેલા દીપિકાએ 24મી મિનિટે પેનલ્ટી કોર્નર દ્વારા બરાબરી કરી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના તમામ અખબારોમાં અમેરિકા ઈરાન શાંતિ કરાર અંગેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે કે જંગ ખતમ, યુએસ ઈરાનના સમજૂતી પર હસ્તાક્ષર. દિવ્ય ભાસ્કર લખે છે કે 7,500 જીવ, 162,00,000 કરોડ ફૂક્યા ત્યારે શાંતિ. નવગુજરાત સમયે લખ્યું છે કે ભારોભાર અવિશ્વાસ વચ્ચે ટ્રમ્પ ઈરાનના શાંતિ કરાર પર હસ્તાક્ષર. ફુલછાપે લખ્યું છે કે શાંતિકાળ શરૂ, અમેરિકા ઈરાનની અંતે સમજૂતી પર મહોર. અને ગુજરાત સમાચાર લખે છે કે યુક્રેન રશિયાનું યુદ્ધ, ટ્રમ્પનો નવો સનેપાત. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો અલ નિનો સામે ગુજરાત સરકારનું મેગા પ્લાનિંગ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હાઈ લેવલ બેઠક. અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, બાલાસિનોરમાં 6.5 ઇંચ વરસાદ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે, બાદમાં ઓડિશા ખાતે વિવિધ

પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી અપાઈ. અમેરિકાએ ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી. અને હોકીમાં ભારતીય ટીમ FIH મહિલા નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચ્યું, આવતીકાલે ચીલી સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: અરિજીત સિંઘ ચિન્મયી શ્રીપદાના સ્વરમાં ટુ સ્ટેટ્સ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા.
1: દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
3: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
4: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: અરિજિત સિંહને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું પેડમેન.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત.

અરિજિત સિંઘ અંતરા મિત્રાના સ્વરમાં દિલવાલે ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીશું પ્રાચીન ભજન વિજયચંદ્ર જાદવના સ્વરમાં. રચના છે નરસિંહ મહેતાની.

વિજયચંદ્ર જાધવના સુરમાં મીરાભાઈની રચના આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમમાં હવે સાંભળીએ દીપક કુમાર દંતાણીના સ્વરમાં લોકગીતો.

દીપક કુમાર દંતાણીના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા લોકગીતો. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા. ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી અને સિંધુ જળ સંધિને જૂની અને વર્તમાન પરિસ્થિતિઓ સાથે અસંગત ગણાવી. પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો કઠુઆ જિલ્લો ટૂંક સમયમાં દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસ કોરિડોર સાથે જોડાશે. ભારતના ઉમેદવાર પ્રોફેસર બિમલ એન પટેલને વર્ષ 2026 થી 2035ના કાર્યકાળ માટે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધી લો ઓફ ધી સીના ન્યાયાધીશ તરીકે ચૂંટવામાં આવ્યા. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલાર અપનાવવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે. ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગો ધરાવતું રાજ્ય બન્યું. યોગ બોર્ડે 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા. એએમસી અને લકુલિશ યોગ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આરોગ્યવર્ધક યોગ શિબિરનું આયોજન કરાયું. ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ આપ્યા. પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત પોલીકેબ કંપનીમાં પ્રભારી મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ સમિટ યોજાઈ. ગાંધીનગર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી 24 વર્ષીય બ્રેઇનડેડ યુવતીના અંગો સમયસર અમદાવાદ સિવિલ પહોંચાડ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાણીખડક ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે યોગ અને પ્રાણાયામ કર્યા. આછમણી ગામે ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો. ફિફા વર્લ્ડ કપમાં આજે મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0થી હરાવ્યું. આ સાથે જ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનાર મેક્સિકો પ્રથમ દેશ બન્યો. કતારથી એલએનજી ભરેલું એલએનજીસી દિશા જહાજ ભરૂચના દહેજ બંદરે આવી પહોંચ્યું. યુદ્ધ સમાપ્ત થયા બાદ હોર્મુઝ પાર કરનાર પ્રથમ એલએનજી જહાજ ભારત આવ્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેના સ્વરમાં ગીત અને ગઝલ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેના સ્વરમાં ગીત અને ગઝલ.

0: હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ગીત અને ગઝલ. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદેં નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ,
1: વસાણો.
2: અજાણ્યા એપથી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: યોગેન ચિત્તસ્ય પદેન વાચમ મન શરીરસ્ય ચ વૈદિકેન યોપાકરોત્તમ પ્રવરમ મુનિનમ પતંજલિમ પ્રાંજલિ રાનતોસ્મિ. અર્થાત, જેમણે યોગ દ્વારા મનની અશુદ્ધિઓ એટલે કે ચિત્તના દોષો દૂર કર્યા, જેમણે મહાભાષ્ય એટલે કે વ્યાકરણ પદ દ્વારા વાણીના દોષો શુદ્ધ કર્યા, અને જેમણે વૈદક શાસ્ત્ર એટલે કે આયુર્વેદ દ્વારા શરીરના રોગો અને મલિનતાનો નાશ કર્યો, તેવા મુનિઓમાં શ્રેષ્ઠ મહર્ષિ પતંજલિને હું બે હાથ જોડીને પ્રણામ કરું છું. વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. આજના સહયર કાર્યક્રમ સાથે ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
5: શ્રોતા મિત્રો, આપણા ભારત દેશે આપણી આર્ય સંસ્કૃતિએ વિશ્વને કેટલી અણમોલ ભેટ આપી છે, જેમાંની એક છે મહર્ષિ પતંજલિએ આપેલ યોગ વિદ્યા. અને હવે ભારતે આ અણમોલ ભેટ આખા વિશ્વને આપી છે. આપણા દેશની સરહદ પાર કરીને યોગ હવે છેક વિદેશમાં પણ લોકપ્રિય છે. વિદેશના લોકો પણ યોગનું મહત્વ હવે સમજતા થયા છે, યોગનો ફાયદો અનુભવતા થયા છે, જેનો શ્રેય જાય છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને. એમના પ્રયાસ થકી જ દર વર્ષે 21 જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે.
3: વર્ષ 2014 સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015 આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી. આપણે સૌ જાણીએ છીએ કે યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે પણ યોગના ગહન અભ્યાસુ છે.
5: દેશના વડાપ્રધાન તરીકે સૌથી લાંબો સમય કાર્યરત રહેવાનો રેકોર્ડ એમણે હાલમાં જ બનાવ્યો છે. વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષમાં અનેક સિદ્ધિઓ મેળવવામાં આવી છે, જેમાંની આ પણ એક

0: તે જ છે ને કે વૈશ્વિક સ્તરે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અને વધુ ને વધુ દેશો આ ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, યોગને માનતા થયા છે.
1: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014ના સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ સૂચવી હતી, કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે. મિત્રો, વર્ષ દરમિયાન આપણે ઘણા બધા ધાર્મિક તહેવારો ઉજવીએ છીએ, જેમ કે જન્માષ્ટમી, મહાશિવરાત્રી, પર્યુષણ, રામનવમી, ગુડ ફ્રાઈડે, અને આ યાદી તો ઘણી લાંબી છે.
0: તો વળી રક્ષાબંધન, ભાઈબીજ જેવા સામાજિક તહેવારો પણ ઉજવીએ છીએ, પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ જેવા રાષ્ટ્રીય તહેવારો પણ, અને હવે 11 વર્ષ પહેલા શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જાણે કે એક વિશિષ્ટ સ્વાસ્થ્ય તહેવારનું સ્વરૂપ લઈ લીધું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને બસ 2 દિવસની જ વાર છે ત્યારે એની ઉજવણીનો થનગનાટ આપણે સૌ અનુભવી રહ્યા છીએ.
1: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે નજીક છે ત્યારે ચાલો યોગ વિશે થોડું વધુ જાણીએ. યોગ નિષ્ણાત પીનલ પટેલ પાસેથી તેમની સાથે વાતચીત કરી રહ્યા છે નમ્રતા મોદી.
2: પહેલું સુખ તે જાતે નર્યા, આ કહેવત તો આપણે સૌએ સાંભળી જ છે. પણ વર્તમાન સમયમાં આપણે આ સુખને ભૂલી જઈને ભૌતિક સુખ પાછળ દોટ મૂકી છે, જેના સારા અને નરસા પરિણામોથી આપણે સૌ વાકેફ છીએ. છતાં પણ આપણે આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તીને સતત અવગણતા રહીએ છીએ. વધારે પડતી વ્યસ્તતા અને ક્યાંક ટાઈમ મેનેજમેન્ટ પણ તેના માટે જવાબદાર છે. આ બધાનો એક ઉપાય છે યોગ. યોગ એ ભારત દેશની સમગ્ર વિશ્વને આપેલી એક સુંદર ભેટ છે. 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. યોગ એ એક દિવસમાં ઉજવવાની વસ્તુ નથી, યોગ એ દૈનિક પ્રક્રિયા છે, સાધના છે. યોગ આપણી સંસ્કૃતિ છે, જેને વિશ્વ ફલક પર લઈ જવા માટે વર્ષ 2015 21 જૂનના રોજથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રથા છે. હવે આપણો જે સવાલ હતો કે વધારે પડતી વ્યસ્તતા અને ટાઈમ મેનેજમેન્ટનો અભાવ, જેના કારણે આપણે આપણી માનસિક અને શારીરિક તંદુરસ્તીને ખોઈ બેઠા છીએ, તો આ બધી સમસ્યાઓનું સમાધાન લઈને અત્યારે આપણી સમક્ષ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યોગ નિષ્ણાત પીનલબેન પટેલ. સ્વાગત છે આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં પીનલબેન.
3: ખૂબ ખૂબ ધન્યવાદ
2: પીનલબેન. હવે સૌથી પહેલા તો એવું સમજાવો કે જીવનમાં યોગનું મહત્વ શું છે.
3: જી, જેમ આપણે પહેલા કીધું એમ, આજના આધુનિક જીવનમાં ભૌતિક સુખ સગવડો મેળવવા માટે મનુષ્ય જે ભાગદોડ કરી રહ્યો છે એ જ એના માનસિક તણાવનું કારણ બને છે, અને આ જ કારણને લીધે યોગનું આજના યુગમાં મહત્વ ઘણું વધી જાય છે. તમે જુઓ ને તો આમ વ્યક્તિ આગળ પાછળના વિચારોમાં જ ફરતો રહે છે, ભૂત અને ભવિષ્યના જ વિચારો કરે રાખે છે. જ્યારે યોગ એ આપણને આ ક્ષણમાં, વર્તમાનમાં જીવતા શીખવે છે. અત્યારે આપણે જોઈએ તો માનસિક તણાવ, ડિપ્રેશન જેવા માનસિક તકલીફો વધી રહ્યા છે અને તેના કારણે લોકો વ્યસન તરફ આગળ વધે છે, જે દૂર કરવા યોગનું ખૂબ જ મહત્વ વધી ગયું છે. યોગ એકચ્યુઅલી શારીરિક સ્વસ્થતા મેળવવા અને માનસિક વિચારોને સકારાત્મક બનાવવામાં મદદ કરે છે, તો આજના યુગમાં તો યોગનું ઘણું ઘણું મહત્વ છે.
2: બરાબર છે. હવે અત્યારની લાઇફસ્ટાઇલ જ એવી છે કે બધા ખૂબ જ બિઝી હોય છે, તો વ્યસ્ત જીવનશૈલીમાં યોગ માટે સમય કેવી રીતે કાઢી શકાય, અથવા તો આખા દિવસની વ્યસ્તતા વચ્ચે થોડા સમયમાં કેવા યોગ કરી શકાય કે યોગ કેવી રીતે કરી શકાય, એના વિશે થોડું સમજાવો.
3: એકચ્યુઅલી યોગ માટે સમય ફાળવવો જોઈએ અથવા કેવી રીતે સમય કાઢીએ એવું વિચારીએ તો જ સમયનો અભાવ જણાય છે. યોગને તો દૈનિક અંગ બનાવવું જરૂરી છે. જેમ આપણે રૂટીનમાં જમીએ છીએ, નાહીએ છીએ, કામ પર જઈએ છીએ, બાળકો સ્કૂલે જાય છે, એ જેટલું સહજ છે એવી જ રીતે યોગને રોજ કરવાનું સહજ અંગ બનાવી લેવું જોઈએ. તો યોગ ક્યારે કરીશું અથવા કેવી રીતે કરીશું અથવા સમય ક્યારે નીકાળીશું એનો સવાલ જ નહીં રહે.
2: બરાબર છે. હવે યોગ માટે તો એવું છે કે અત્યારના યુવાનો જીમ પ્રત્યે કે પછી બીજી કોઈ કસરત પ્રત્યે વધારે આકર્ષિત છે, અને નાના બાળકોને પહેલા તો જ્યારે આપણે સ્કૂલમાં હતા તો આપણને એક પીટીનો લેક્ચર આવતો હતો, એની અંદર સામાન્ય કસરતો થતી હતી. આજના સમયમાં હવે એ બધું ધીરે ધીરે

0: ધીરે ઓછું થતું જાય છે. બાળકોને પણ બીજી બીજી એક્ટિવિટીઝ કરાવતા હોઈએ છે, પણ આપણે યોગ માટે એટલા પ્રોત્સાહિત નથી કરતા. તો અહીંયા હવે એવું સમજાવો કે બાળકોને કઈ ઉંમરથી યોગની શરૂઆત કરાવી શકાય, તથા દરેકે દરેક ઉંમરના પડાવ, અલગ અલગ પડાવ પર યોગ કેવી રીતે મદદ કરી શકે. અને બીજો પણ એક પ્રશ્ન છે, સગર્ભા મહિલાઓ, એ લોકો આસન કરી શકે ખરા?
1: જી ચોક્કસ. બાળકોની વાત કરીએ તો 10 વર્ષથી બાળકોને યોગ તરફ વાળવા જોઈએ, અને જેમ જેમ બાળકો યોગના આસન કરતા જાય છે, જેમ કે બાળકો માટે ખાસ કરીને પદ્માસન છે, વૃક્ષાસન છે, તાડાસન છે, એ આસનો એમના માટે ખૂબ જરૂરી છે. વૃક્ષાસન કરવાથી બેલેન્સ વધે છે, બેલેન્સ કરવાથી એમની માનસિક શક્તિ, જે એમની સ્મરણ શક્તિ છે, ગ્રહણ શક્તિ છે, એ એમની વધે છે. અને પદ્માસન કરવાથી એમનું બોડીનું સ્ટ્રક્ચર, જે એમનો ગ્રોથ થઈ રહ્યો છે શારીરિક, એમાં એમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અને ભ્રામરી જેવા પ્રાણાયામ તો બાળકો માટે ખૂબ જ જરૂરી છે, જેનાથી એમને ભણવામાં ખૂબ જ મદદ મળે છે. તો બાળકોને 10 વર્ષથી તમે યોગની તરફ વાળી શકાય છે. આપણે જે તમે યુવાનોની વાત કરી કે આજકાલ કસરતની ખૂબ પ્રથા ચાલી રહી છે, યોગમાં આસન કરવામાં લોકોને કદાચ કંટાળો આવી રહ્યો છે, પણ કસરત તરફ વધારે વળી રહ્યા છે. તો મુખ્ય વસ્તુ હું એ જણાવવા માંગીશ કે કસરત અને આસનનો મેઇન બે તફાવત છે કે કસરત કરવાથી તમારા શરીરની જડતા વધે છે, અને શરીરની જડતા એટલે અક્કડપણું, સ્ટીફનેસ વધે છે. જ્યારે શરીરની જડતા વધે છે, એના લીધે માનસિક જડતા પણ વધે છે. એટલે તમે જુઓ, યુવાનો આજકાલ ખૂબ ચીડિયાપણું વધતું જાય છે, ચીડચીડા થતા જાય છે, જ્યારે યોગ છે એ તમને લચકતા આપે છે. તો તમને ફ્લેક્સિબિલિટી વધારે, તો શરીરની ફ્લેક્સિબિલિટી સાથે સાથે મેન્ટલ ફ્લેક્સિબિલિટી પણ યોગ તમને વધારે છે. અને જ્યારે કસરત કરવામાં આવે ને, ત્યારે તમે જોજો, તમારું રુધિરાભિસરણ જે છે, અથવા બ્લડ સર્ક્યુલેશન જેને કહીએ છીએ, એ ફાસ્ટ થાય છે. એના લીધે તમારું બ્રિધિંગ પણ ફાસ્ટ થાય છે. જ્યારે યોગના આસન કરવાથી તમારા શ્વાસની એનર્જી, તમારી જે પ્રાણ એનર્જી કહેવાય, એ વધે છે. એટલે તમને કસરત કરવાથી જો થાક લાગશે, પણ યોગના આસન કરવાથી ક્યારે થાક નહીં લાગે, તમને સ્ફૂર્તિ અને એનર્જી ફીલ થશે. તો એ પણ યુવાનો માટે અત્યારે ખૂબ જ જરૂરી છે. આગળ વડીલો માટે પણ એટલું જ યોગ જરૂરી છે. તમે જુઓ, જેમ જેમ ઉંમર વધતી જાય છે, 50-60થી ઉપર જાઓ, એમ તમને સાંધાના દુખાવો, ઘૂંટણની તકલીફ, આંગળાઓ જકડાઈ જવા, યાદ શક્તિ ધીરે ધીરે ઓછી થવી, આ બધી તકલીફો તમને જોવા મળે છે. જ્યારે યોગના આસનો કરવાથી અને સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમારા જે વાયુની તકલીફ છે એ ધીરે ધીરે દૂર કરે છે. જેમ કે પવન મુક્તાસનની સિરીઝ છે, એ બધું કરવાથી, સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમારા શરીરનો વાયુ દૂર થાય છે. ઘૂંટણની જે કસરતો કરવાથી, ઘૂંટણના જે આસન કરવાથી, તમને ઘૂંટણની મજબૂતાઈ વધે છે, તમારે ચાલવાની શક્તિ વધે છે, અને જે જોઇન્ટ પેઇન કહેવાય છે, જે સાંધાનો દુખાવો જે વડીલોમાં થાય છે, એ બધા પણ એ લોકોને દૂર કરવાની ખૂબ જ એમાં મદદ કરે છે. તમે એક સરસ ક્વેશ્ચન પૂછ્યો છે સગર્ભા સ્ત્રીઓ માટે. સગર્ભા સ્ત્રીઓ માટે પણ અત્યારે તમે જુઓ ને, તો પ્રોફેશનલી પ્રીનેટલ અને પોસ્ટનેટલ આવા શબ્દો વપરાય છે. પ્રીનેટલ એટલે કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન, અને પોસ્ટનેટલ એટલે કે બાળકની ડિલિવરી થયા પછી પણ યોગ એમને ખૂબ જ મદદ કરે છે. અને પ્રોફેશનલી યોગ ટીચર્સ હવે ટ્રેનિંગ પણ આપતા હોય છે, જેમ કે સગર્ભા સ્ત્રીને 3 મહિના પતી જાય પછી ડોક્ટરની અનુમતિ મળે એ પછી જ કે તમે સ્વસ્થ છો અને યોગ કરી શકો છો. તો યોગ શિક્ષકની હાજરીમાં ખાસ કરીને યોગ કરવા જ જોઈએ. એનાથી તમને બાળકની તંદુરસ્તી પણ વધે છે, તમારી પોતાની તંદુરસ્તી પણ વધશે. અને અમુક લેડીઝમાં તમે જોશો તો પ્રેગ્નન્સી દરમિયાન મેન્ટલી પણ એ લોકો થોડા લો થઈ જતા હોય છે, કે ડિપ્રેસ થઈ જતા હોય છે, કે હું મારું રૂટીન કામ નથી કરી શકતી, બહાર વધારે નથી જઈ શકતી, મને ખાવામાં થોડા રિસ્ટ્રિક્શન્સ આવી ગયા. તો યોગ કરવાથી એમની માનસિક શક્તિ પણ એ વધારે છે.
0: બરાબર છે. અચ્છા, હવે જ્યારે સગર્ભા મહિલાઓની આપણે વાત કરી રહ્યા છે, તો અત્યારે નોર્મલ ડિલિવરી કરતા સિઝર એટલે ઓપરેશન વાળી ડિલિવરીનું વધારે થઈ ગયું છે, તો એના માટે એવું કંઈ ખરું કે જેના લીધે મહિલાઓ પહેલાના સમયમાં જેમ ફ્રી રીતે ડિલિવરી થતી હતી એવું કંઈ કરી શકાય?
1: હા ચોક્કસ. તમે જુઓ ને, તો પહેલાના જમાનામાં સગર્ભા સ્ત્રીઓ છેક 9 મહિના સુધી કચરા પોતાને બધું જ કરતા હતા. તમે જુઓ ને, તો પહેલાના જમાનામાં 9 મહિના સુધી સ્ત્રીઓ નીચે બેસીને કચરા પોતા કરી શકતા હતા. તો એ પોતા જે નીચે બેસીને કરે છે, તો એ જ રીતના આપણા યોગના આસનો પણ છે, જેમ કે તમે બટરફ્લાય પોઝ, જેને બદ્ધકોણાસન કહેવાય છે, એ રીતના પોઝ કરવાથી નીચે તમારું નોર્મલ ડિલિવરી કરવામાં આસનો મદદ કરે છે.
0: બરાબર છે. અને જેમ તમે કહ્યું કે પોસ્ટ ડિલિવરી એટલે બાળક આવી જાય એના પછી પણ કંઈક આસન હોય છે?
1: હા ચોક્કસ, પોસ્ટ ડિલિવરી પણ આસનોની પ્રેક્ટિસ જ્યારે ડોક્ટરની અનુમતિ પછી 2 મહિના કે 3 મહિના જે પણ ડોક્ટર કે એના પછી ખાસ કરીને કરવા જોઈએ. કારણ કે જ્યારે નોર્મલ ડિલિવરી થાય છે ત્યારે અમુક નીચેના અંગો થોડા લૂઝ થઈ જાય છે અને અમુક જે આપણા પ્રેગ્નન્સી

0: તેના પ્રજનન તંત્રના અંગો છે એ થોડાક વીક બનતા હોય છે, નબળા બની જાય છે. તો યોગના આસન કરવાથી નીચેના મસલ્સ તો ટાઈટ થાય છે, સાથે તમને જે તમારે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એને પણ એક મજબૂતાઈ મળે છે, એ પાછા પોતાના શેપમાં પોતાના કાર્યક્ષમતામાં વધારો કરી અને એ પાછા વળે છે.
1: બરાબર, ખૂબ સરસ તમે સમજાવ્યું સગર્ભા મહિલાઓને, મને લાગે છે કે થોડો ફાયદો થશે આનાથી. અને પિનલબેન, બીજું તમને એમ પૂછવાનું કે આજે દરેકની લાઈફ ખૂબ જ બિઝી થઈ ગઈ છે, એટલે કે બધાનો જોબના અવર્સ પણ એવી રીતના છે કે લગભગ બધાની બેઠાડું જીવનશૈલી થઈ ગઈ છે અને સ્ક્રીન ટાઈમ પણ વધી ગયો છે. તો આમાં એટલે કે ઓફિસમાં આટલી વ્યસ્તતા વચ્ચે કે ઓફિસમાં બેઠા બેઠા જો 5 મિનિટનો ટાઈમ કાઢીને પણ કોઈ આસન થઈ શકતું હોય અને એની સાથે સાથે સ્ક્રીન ટાઈમથી જે આંખો ખરાબ થઈ રહી છે તો આંખના મસલ્સને બી થોડું પાવરફુલ બનાવી શકાય એવી રીતના કોઈ આસન હોય તો સમજાવો અમને.
0: ચોક્કસ, જેમ કે તમે કીધું કે ઓફિસમાં અત્યારે બેઠાડું જીવન વધી રહ્યું છે, બેસીને કામ કરવાનું વધી રહ્યું છે, તો એમાં દર 10 થી 15 મિનિટે એકવાર ઊભા થવું જરૂરી છે. જો તમે એટલું ઊભા ના થઈ શકતા હોય તો એટલીસ્ટ અડધો કલાકે એક ગેપ લઈ અને એકવાર ખાલી ઊભા, બીકોઝ તમે કન્ટિન્યુઅસ બેઠેલા આપણે રહીએ છીએ એટલે તમારા ઘૂંટણ વળેલા હોય છે, તમે ક્યારેય સીધી ટટ્ટાર કમર રાખીને બેસી પણ નહીં શકો એટલે તમારી કમર પણ વળેલી હોય છે. એટલે તમારે દર 10-15 મિનિટે અથવા અડધો કલાકે એકવાર ઊભા થઈ અને આપણે આમ જેમ કહીને એક લટાર મારીને આવો જસ્ટ ખાલી એવી રીતે થોડુંક વોક કરીને આવી અને પાછું તમે ફરીથી કામ તમારું શરૂ કરી શકો છો. એક આ તમારે એડ કરવું જોઈએ લાઈફમાં. અને જે બેઠાડું જીવન તમે કમ્પ્યુટર કામ કરો છો ને ત્યારે ગરદન તમારી આગળની તરફ વળેલીને ઝૂકેલી જ રહે છે, તો એની માટે જ્યારે તમે આ બ્રેક લો છો ચાલવાનો, એ ચાલતા ચાલતા તમે જ્યારે ઊભા થાવ છો ત્યારે નેક સ્ટ્રેચિંગ કરવું ખૂબ જરૂરી છે. નેકને પાછળની તરફ જેટલું બને એટલું ઉપરની તરફ વાળવું અને જમણી અને ડાબી બાજુ ટ્વિસ્ટિંગ કરવું અને જમણા કાનને જમણા ખભા પાસે અને ડાબા કાનને ડાબા ખભા પાસે સાઈડ બેન્ડિંગ કરવું, આટલું વચ્ચે અડધો અડધો કલાકે કરી શકો છો. અને એક તાડાસન છે, જેમ તમે ચાલો છો એમ એ વખતે તમે બંને હાથને ઉપરની તરફ ખેંચી અને શરીરને એક એક ખેંચાણ આપી શકો છો, તો એ પણ તમને આખું જે બેઠા બેઠા તમે જે 1 કલાક કામ કર્યું અથવા અડધો કલાક કામ કર્યું એને તરત રિલેક્સ કરી દેશે.
1: બરાબર, એટલે આ તો મને ખ્યાલ છે ત્યાં સુધી તમે ખુરશીમાં બેસીને પણ બે હાથને સ્ટ્રેચિંગ કરીને
0: ચોક્કસ કરી શકો. ખુરશીમાં બેસીને પણ બે હાથ ઉપર ખેંચીને કરી શકો અને ખુરશીમાં જો સાઈડના હેન્ડલ હોય તો જમણી બાજુ વળી અને બંને હાથથી જમણું જ હેન્ડલ પકડીને શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી દો, એ જ રીતે ડાબી બાજુ ટ્વિસ્ટ કરી દો, તો તમારી કમર બી જે બેઠા બેઠા અકડાય છે એ પણ રિલેક્સ થઈ જશે. અને એક તમે બહુ જ સરસ સવાલ પૂછ્યો કે આજકાલ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, જે બાળકોમાં પણ મોબાઈલ અને ટીવી જોવાનું વધી રહ્યું છે, પ્લસ ઓફિસ વર્કમાં કમ્પ્યુટરના કામના કારણે પણ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, જેના લીધે આંખ તકલીફો અત્યારે જેમ કે બાળકોને જલ્દી ચશ્મા આવી જાય છે, નંબર વધી જાય છે, એની તકલીફો વધી રહી છે. તો એની માટે જ્યારે પણ કમ્પ્યુટર વર્ક કરી રહ્યા છો તો 10-15 મિનિટે અડધો કલાકે એકવાર આંખો બંધ કરી દો, ફરીથી કામ ચાલુ કરો, દર 10 મિનિટે એકવાર ખાલી આંખો બંધ કરી દો.
1: બરાબર,
0: અને જ્યારે તમે ઊભા થઈ શકો દર અડધો કલાકે એક બ્રેક લઈ અને જેમ સ્ક્રીન જે છે તમે નજીકનું વિઝન છે એટલે તમે નજીકથી જોઈ રહ્યા છો, તો દર અડધો કલાકે ઊભા થઈ અને નજીકની બારી પાસે જઈ અને જે તમને દૂરમાં દૂરની જે વસ્તુ દેખાય એને સ્ટેર કરો, એને જોઈ રાખો એટલીસ્ટ 10-15 સેકન્ડ 30 સેકન્ડ, ફરીથી આંખો બંધ કરી ફરીથી દૂરની વસ્તુ જુઓ, બસ આટલું 30 સેકન્ડ કે 1 મિનિટ માટે કરી ફરીથી તમે તમારી જગ્યા પર બેસીને કામ શરૂ કરી શકો છો.
1: બરાબર, એટલે પેલું જે નજીકની દ્રષ્ટિ અને દૂરની દ્રષ્ટિ એ બંનેનું થાય તો આપણને આંખો ખેંચાય,
0: એ બંનેની વચ્ચેનું બેલેન્સ જળવાઈ રહેશે, એટલે જે તમને આંખો ખેંચાય છે નજીકનું જોઈને એમાં થોડું ઓછું થશે. પ્લસ એક બહુ સરસ વસ્તુ છે કરવા માટે કે મોઢામાં એક પાણી ભરી રાખો અને પછી તમે મોઢામાં પાણી ભરી રાખીને આંખમાં પાણીની છાલક મારો, એ તમને આંખોને ખૂબ જ ઠંડક આપશે અને આંખોની જે થકાવટ હોય છે એ તરત જ તમારી ત્યાં દૂર થઈ જશે.
1: બરાબર, હા, તો સ્ક્રીન ટાઈમ વિશે તમે જે સમજાવ્યું એમાં બાળકો માટે હજી તમે કંઈ કહી શકો કે ભાઈ એ લોકોને કેવી રીતે સ્ક્રીન ટાઈમથી દૂર કરવા?
0: હા, ચોક્કસ. તમને યાદ હોય ને તો આપણે લોકો જ્યારે નાના હતા ને ત્યારે સ્કૂલેથી જઈને જેવા પાછા આવતા હતા બેગ મૂકીને નીચે રમવા જતા રહેતા હતા, એ કલ્ચર હવે થોડું ઓછું થતું જાય છે. એના લીધે બાળકો ઘરમાં ને ઘરમાં હોય છે એટલે એ લોકો ટીવી વધારે જોવે છે, મોબાઈલ જોવે છે, એટલે એમનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે. તો દરેક પેરેન્ટ્સ માટે, દરેક મા બાપ માટે એક સરસ ઉપયોગી એક ટ્રીક છે કે દર મહિને એક રવિવાર પકડો અથવા દર 15 દિવસે ઓલ્ટરનેટ જો સન્ડે તમે ટાઈમ કાઢી શકતા હો તો સવારે

0: પોરમાં એક શહેરના એરિયાથી દૂર, 10-15 કિલોમીટર દૂર એવી જગ્યાએ જ્યાં કુદરતી વાતાવરણ હોય, જેમ કે નાની ટેકરી છે અથવા કોઈ ઝરણું છે અથવા કોઈ તળાવ જેવું કંઈક છે, ત્યાં બાળકોને લઈ જાઓ. ત્યાં 1-2 કલાક સ્પેન્ડ કરો, તમે સમય પસાર કરો. ઘરેથી કંઈક નાસ્તા જેવું લઈ જાઓ, ઉજાણી જેવું અથવા પિકનિક જેવું કરી શકો છો. બાળકોને ખુલ્લા પગે ત્યાં રેતીમાં મેદાનમાં રમવા દો, ટેકરીને ચડવા દો, ઉતરવા દો. થોડુંક પડે વાગે કશો વાંધો નહીં, થોડુંક પાણીમાં ખુલ્લા પગે ઝરણામાં પગ પલાળવા દો. જેમ કુદરતી નેચર સાથે એ જોડાશે, એમ એમ એ લોકો અંદરથી શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મજબૂત થશે, એમનું પૃથ્વી તત્વ એકદમ સ્ટ્રોંગ બનશે.
1: બરાબર. બીજું મારે એવું પૂછવાનું હતું કે અત્યારના ઉનાળો છે અને હવે તો ધૂમધકતો ઉનાળો કહી શકાય, ગ્લોબલ વોર્મિંગ કહો કે આપણું જ ફેલાયેલું પ્રદૂષણ જેના કારણે ગરમી સતત ને સતત વધી રહી છે. આ ગરમીના લીધે આપણને ઓફિસથી કે સાંજે ઘરે જઈએ, ઇવન ગૃહિણીઓ પણ આખો દિવસ જો ગરમીમાં કામ કર્યું હોય એટલે સાંજ પડે સખત બધા ઇરિટેશન ફીલ કરે. તો આમાં એવું કંઈ થઈ શકે કે જેના લીધે તમે ઠંડક અનુભવી શકો, કે એવું કોઈ આસન કે તમે બેસીને રિલેક્સ થઈ શકો કે જેના લીધે તમને મેન્ટલી થોડું પીસ ફીલ થાય કે તમે ઠંડક અનુભવી શકો?
0: જી, આની માટે એક રામબાણ પ્રાણાયામ આપેલું છે, શીતલી અથવા શીતકારી. જે આમ
1: બરાબર.
0: પ્રાણાયામ તો કહેવાય છે કે ભૂખ્યા પેટે સવારે કરવા જોઈએ, પણ શીતલી અને શીતકારી પ્રાણાયામ એવા છે કે જ્યારે પણ આખા દિવસમાં તમને એવું લાગે કે મને ગરમી લાગી રહી છે, અથવા અત્યારે ઉનાળામાં થોડુંક બી ખાઈએ તો અપચો જેવું કે થોડુંક તમને બેક આવતું હોય એવું તમને થોડું લાગે
1: હા
0: છે, તો એ વખતે જમ્યા પછી પણ 5 કે 6 રાઉન્ડ શીતલી અથવા શીતકારી પ્રાણાયામના કરી લેશો તો તરત તમને એ ઠંડક અનુભવ કરશે,
1: બરાબર.
0: તરત તમને શાંતિ મળશે. ઇવન રાતે સૂતા વખતે પણ તમને 5 વખત શીતલી કરી લઈએ તો તમારું બોડી રિલેક્સ થશે, ઠંડકના લીધે તમને ઊંઘ પણ
1: ઊંઘ
0: જલ્દી
1: પણ
0: આવી
1: સારી
0: જશે.
1: આવે. તો પીનલબેન, તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી, અને યોગા વિષય પર અમારા શ્રોતાઓને તમારા તરફથી કોઈ સંદેશો, ખાસ કોઈ મેસેજ?
0: હું મારા તરફથી એટલું કહીશ કે દરેકે દરેક જણને યોગ સાથે જોડાયેલું રહેવું ખૂબ જ જરૂરી છે. યોગ જીવનનું અંગ બનાવી લેવું ખૂબ જ જરૂરી છે. યોગ એટલે ખાલી આસન અને પ્રાણાયામની વાત નથી, પણ યોગ એક સમતા આપે છે, એક બેલેન્સ આપે છે. જેમ કે અત્યારે સપોઝ તમે જોવો ને તો ગરમી છે તો લોકો ગરમી છે કરે છે, પણ યોગ તમને શીખવાડે છે કે ગરમીને પણ કેવી રીતે સ્વસ્થતાપૂર્વક સહન કરવી, ઠંડીને પણ સ્વસ્થતાપૂર્વક સહન કરવી. તો જે વસ્તુ અથવા પરિસ્થિતિ આપણા હાથમાં નથી એની માટે સમતાનો ભાવ લાવો, એવું જ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં પણ કીધેલું છે. તો યોગ એક સમતા છે, અને એની સાથે આસન અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરવાથી એ સમતા પણ વધે છે, અને યોગ સાથે જોડાઈ રહેવા માટેનું એક માધ્યમ પણ આસન અને પ્રાણાયામ છે.
1: ખૂબ સરસ, તમે તો જોડે જોડે ભગવદ્ ગીતાનો પણ સંદેશો આપી દીધો શ્રોતાઓને. તો પીનલબેન, અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આપ આવ્યા, શ્રોતાઓને આ આટલો સરસ સંદેશો આપ્યો, યોગ વિશે માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પીનલ પટેલ સાથેની નમ્રતા મોદીની વાતચીત. આશા રાખીએ કે આ વાતચીતમાંથી આપને ઘણું જાણવા મળ્યું હશે અને આ વાતચીત સાંભળવાની મજા આવી હશે. શ્રોતા મિત્રો, શરીરના સ્વાસ્થ્ય માટે જેમ યોગ જરૂરી છે, તેમ સમાજના સ્વાસ્થ્ય માટે, સમાજના હિત માટે સારી માનસિકતા જરૂરી છે.
3: મિત્રો, આજે છે ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ સેક્સ્યુઅલ વાયોલન્સ ઇન કોન્ફ્લિક્ટ, એટલે કે સંઘર્ષમાં જાતીય હિંસા નાબૂદ કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. દર વર્ષે 19 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે.
2: કોઈ યુદ્ધ થાય, હિંસક પરિસ્થિતિ ઉભી થાય, સશસ્ત્ર સંઘર્ષ ચાલતો હોય ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થાય છે. સાથે જ આપણે સમાચારના માધ્યમથી વાંચતા કે સાંભળતા હોઈએ છીએ કે તે વખતે જાતીય હિંસા પણ થતી હોય છે.
3: જાતીય હિંસાના કારણે કોઈની પણ ખુવારી થઈ શકે છે, પણ ઘણું ખરું મહિલાઓ આ અત્યાચારનો ભોગ વધુ બને છે. સંઘર્ષ દરમિયાન થતી આવી જાતીય હિંસા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરારૂપ છે.
2: આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ છે કે સંઘર્ષ દરમિયાન થતી જાતીય હિંસા વિશે જાગૃતિ લાવવી, પીડિતો અને બચી ગયેલા લોકોના પાયાના અધિકારોનું રક્ષણ કરવું, દોષિતોને જવાબદાર ઠેરવવા અને ન્યાય સુરક્ષિત કરવો.
3: ભવિષ્યમાં આવી હિંસા અટકાવવા માટે વૈશ્વિક સ્તરે સૌ જાગૃત થાય

0: અને સહકાર આપે તે ખૂબ જ જરૂરી છે। આમ પણ જ્યારે આવી સંઘર્ષની કે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે અસરગ્રસ્ત લોકો ઘણી બધી મુશ્કેલીઓમાં હોય છે।
1: એવામાં થતા જાતીય અત્યાચાર પડ્યા પર પાટું કે દાજ્યા પર ડામ જેવો અનુભવ કરાવે છે અને એટલે જ આજનો દિવસ માનવ ગૌરવ, સમાનતા અને માનવ અધિકારોના રક્ષણનો સંદેશ આપે છે।
0: તો ચાલો મિત્રો, આજના દિવસે વિશ્વમાં શાંતિનો, મૈત્રીનો, સમભાવનો પ્રચાર પ્રસાર થાય એવો ભાવ મનમાં રોપીએ અને આ વિચારને ભાવ

સંદેશ આપે છે. તો ચાલો મિત્રો, આજના દિવસે વિશ્વમાં શાંતિનો, મૈત્રીનો, સમભાવનો પ્રચાર પ્રસાર થાય એવો ભાવ મનમાં રોપીએ અને આ વિચારને ભાવ જગતમાં વહેતો મૂકીએ. આપણે સૌ એ ભાવના ભાવીએ, લોકા સમસ્તા સુખીનો ભવંતુ, લોકમાં રહેતા બધા જ લોકો સુખી થાઓ.

0: આ શુભ ભાવના ભાવતા ભાવતા આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો? સાથે જ આપના દૈનિક જીવનમાં યોગનું શું સ્થાન છે એ પણ અમને ચોક્કસથી જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક હોતી હૈ.

0: बात है। हमारे एक श्रोता लिखते हैं, मशरूफ जमाना क्यों वक्त अपना बर्बाद करिए, दिल लाइन दिल को छू जाती। जी बिल्कुल, कौन रोता है किसी और की खातिर है दोस्त, सबको अपनी ही किसी बात पे रोना आया। बहुत बढ़िया। हमारे श्रोता लिखते हैं कि कभी खुद पे कभी हालात पे रोना आया, बात निकली तो हर एक बात पे रोना आया। जी बिल्कुल सही बात है। और इसके साथ ही हमारे श्रोता लिखते हैं कि साहिर की एक लाइन उन्हें पसंद है, जो बात तुझमें है तेरी तस्वीर में नहीं। जी, कल और आएंगी नगमाए खिलती कलियां, चुनने वाले मुझसे बेहतर, कहने वाले तुमसे बेहतर, सुनने वाले, ये लाइन हमारे श्रोताओं को पसंद है। हमारे श्रोता लिखते हैं कि मैंने कक्षा 9वीं में देखा था इस फिल्म को, और नौजवान दिल उस समय शायरी सुनकर धड़क गया था। सही बात है, होता है ऐसा। और हमारे श्रोता लिखते हैं, कभी खुद पे कभी हालात पे रोना आया, बात निकली तो हर बात पे रोना आया। ऐसे करके हमारे श्रोताओं ने बहुत सारी अपनी पसंद के शेर हम तक पहुंचाए हैं जो उन्हें पसंद है। इसके साथ ही और भी कई सारे आए।
1: आकाशवाणी समाचार हेमांगिनी सोनारा वांजे छे। सौ प्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी आजे प्रधानमंत्री विकास भारती रोजगार योजना हेठळ 2400 करोड़ रूपियाना प्रोत्साहनोनो वितरण करशे। संयुक्त राष्ट्रमां भारते कह्युं, जम्मू काश्मीर भारतनो अभिन्न अने अविभाज्य अंग छे, हंमेशा रहेशे। ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સામુદ્ર ધુની પસાર કરી ગુજરાતના દહેજ બંદરે પહોંચ્યું। રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ રવિવારે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરી। અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો દક્ષિણ કોરિયાને હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પીએમ વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે। ઉલ્લેખનીય છે કે આ યોજનાથી દેશભરમાં 15 લાખ નોકરીઓનું સર્જન થયું છે। શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ઓગસ્ટ 2025માં શરૂ થયેલી આ યોજના હેઠળ ઔપચારિક કાર્યબળમાં 63 લાખથી વધુ કામદારો ઉમેરાયા છે, જેમાંથી લગભગ 30% મહિલાઓ છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલસેલ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સભાને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય સિકલસેલ એનેમિયા નાબૂદી મિશન હેઠળ રાજ્ય સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરી અને 2047 પહેલા સિકલસેલ રોગ નાબૂદ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો।
2: राष्ट्रीय सिकल सेल एनीमिया उन्मूलन मिशन के अंतर्गत मध्य प्रदेश ने जो बहुआयामी उपलब्धियां हासिल की है, इसके लिए मैं राज्य सरकार की सराहना करती हूँ। वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गए थे, उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है। 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है।
1: કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન 2047 હેઠળ આયોજિત એક વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી। તેમની મુલાકાતના આગામી તબક્કામાં રાષ્ટ્રપતિ ઓડિશાના રેરંગપુર જશે, જ્યાં તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી 3 દિવસની લદ્દાખની મુલાકાતે છે। મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ આવતીકાલે લુકુંગ ગામની મુલાકાત લેશે, જ્યાં તેઓ સ્થાનિક સ્વસહાય જૂથો સાથે વાતચીત કરશે। તેઓ વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ સરહદી વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટની પણ સમીક્ષા કરશે, બાદમાં યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે। શ્રી રાધાકૃષ્ણન 21 જૂને લેહમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં ભાગ લેશે। યુવાનો, સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને વિવિધ સંગઠનોના સભ્યો યોગ દ્વારા સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખા કારીના સંદેશને પ્રોત્સાહન આપવા માટેના યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી છે। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ શ્રી ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે। જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 62મા સત્રમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે નકારી કાઢ્યા અને કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે। સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ અનુપમા સિંઘે યુએન માનવાધિકાર પરિષદના 62મા સત્રમાં પાકિસ્તાન પર ઘરેલુ

0: પડકારોથી ધ્યાન હટાવવા અને આતંકવાદને સતત સમર્થન આપવા માટે પ્રચારનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન પીઓકેમાં થઈ રહેલી ઘટનાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં તાજેતરમાં વિરોધ અને અશાંતિ વધી છે. ભારતે આ પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરતા સિંધુ જળસંધિને જૂની અને વર્તમાન પરિસ્થિતિઓ સાથે અસંગત ગણાવી છે. આ કરારને વર્તમાન પરિસ્થિતિઓથી વિપરીત ગણાવતા ભારતે જણાવ્યું કે જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપે તે સદભાવના અને મિત્રતાના આધારે સહયોગથી લાભ મેળવવાની અપેક્ષા રાખી શકે નહીં. સુશ્રી સિંહે ભારત સામેના પાકિસ્તાનના આરોપોને ફગાવતા આંતરરાષ્ટ્રીય મંચ પર દ્વિપક્ષીય મુદ્દાઓ વારંવાર ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસોની ટીકા કરી. જમ્મુ અને કાશ્મીરનો કઠુઆ જિલ્લો ટૂંક સમયમાં દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવે કોરિડોર સાથે જોડાશે. કઠુઆમાં એક જાહેરસભાને સંબોધતા રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ જાહેરાત કરતા કહ્યું કે રહેવાસીઓ અને ઉદ્યોગોને સ્વચ્છ ઉર્જા પૂરી પાડવા માટે ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે. તેમણે શાહપુર કાંડી પ્રોજેક્ટ, ઉઝ બહુહેતુક પ્રોજેક્ટ અને દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવે સહિત અનેક મોટા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે શાહપુર કાંડી પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ આ પ્રદેશના લોકોની દાયકાઓ જૂની આકાંક્ષાઓ પૂર્ણ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABED ને ફોલો કરશો. ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા બાદ ગુજરાતના દહેજ બંદરે સફળતાપૂર્વક પહોંચી ગયું છે. મધ્યપૂર્વમાં થયેલા સંઘર્ષ અને ત્યારબાદ જાહેર થયેલા યુએસ ઇરાન સમજૂતી પછી હોર્મુઝ માર્ગ પાર કરનાર આ પ્રથમ ભારતીય એલએનજી જહાજોમાંનું એક માનવામાં આવે છે. આ જહાજ તેકતારના રાસ લાફાન ટર્મિનલથી 62,370 મેટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસનું વહન કરી રહ્યું છે. આ જહાજે 15 જૂનના રોજ હોર્મુઝની ખાડી સફળતાપૂર્વક પાર કરી હતી. આ કાર્ગો સમગ્ર દેશમાં એલએનજી ઉપલબ્ધતાને મજબૂત બનાવશે અને પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે સ્થિર ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કેન્દ્ર સરકાર ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે વિચાર કરી રહી છે. પ્રોટોકોલ અને નિયમો મુજબ આ અંગે નિર્ણય લેવાશે. ગુજરાતના ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યાદવે રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું આ બાબતે કેન્દ્રીય વન વિભાગ નજર રાખી રહી છે. સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રયાસરત હોવાનું પણ તેમણે ઉમેર્યું.
1: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है. और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसको पूरा कर.
0: ઉપરાંત શ્રી યાદવે ગાંધીનગરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો, તેમજ તેમના દ્વારા તૈયાર કરાતા વિવિધ ઉપકરણોને પણ નિહાળ્યા હતા. અગાઉ શ્રી યાદવે ગાંધીનગરમાં પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA રવિવારે યોજાનારી નીટ UG પુનઃપરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે એક સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. NTA સ્પષ્ટ કર્યું કે બધા સત્તાવાર વોટ્સએપ સંદેશાઓ ફક્ત તેના ચકાસાયેલ નંબર 91-78-97-02-87 દ્વારા મોકલવામાં આવશે. એજન્સીએ ઉમેદવારોને NTA તરફથી આવતા કોઈપણ સંદેશાઓ પર વિશ્વાસ કરતા પહેલા વાદળી ચકાસણી ચિહ્ન અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી નામ તપાસવાની સલાહ આપી છે. NTAએ સ્પષ્ટ કર્યું કે જે ઉમેદવારોએ 21 જૂનની પુનઃપરીક્ષા માટે પહેલાથી જ તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે, તેમને ફરીથી ડાઉનલોડ કરવાની જરૂર નથી. એજન્સીએ વધુમાં જણાવ્યું કે 3 મેની પરીક્ષા માટે જારી કરાયેલ પ્રવેશ કાર્ડ પુનઃપરીક્ષા માટે માન્ય રહેશે નહીં, કારણ કે ઘણા ઉમેદવારોને તેમના પસંદગીના શહેરોમાં નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. દિલ્હી વડી અદાલતે સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે, જેમાં 21 જૂને યોજાનારી નીટ UG પુનઃપરીક્ષા પહેલા તેની સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાના સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. અદાલતે પ્રશ્ન કર્યો હતો કે ઉમેદવારો દ્વારા પ્લેટફોર્મનો દુરૂપયોગ થવાની સંભાવનાને કારણે આશરે 15 કરોડ વપરાશકર્તાઓના અધિકારોને કેવી રીતે સીમિત કરી શકાય. કેન્દ્ર સરકારે દલીલ કરી કે ટેલિગ્રામની બોટ જેવી પ્રકૃતિ અને ક્લાઉડ આધારિત કામગીરી મોટા પાયે લીક થયેલી સામગ્રીનો પ્રસાર કરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે દુરૂપયોગ થવાની સંભાવના છે. ફિફા વિશ્વકપમાં આજે મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0 થી હરાવ્યું અને

0: સાથે નોકાઉટ રાઉન્ડમાં પહોંચનાર મેક્સિકો પ્રથમ દેશ બન્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બિહારના એક દિવસના પ્રવાસે છે. શ્રી વૈષ્ણવ પટણા અને છાપરામાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ પટણામાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે. શ્રી વૈષ્ણવ છાપરા રેલવે સ્ટેશનથી છાપરા દિલ્હી એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે, હંમેશા રહેશે. ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સામુદ્ર ધુની પસાર કરી ગુજરાતના દહેજ બંદરે પહોંચ્યું. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ રવિવારે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરી અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો દક્ષિણ કોરિયાને હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આ કેન્દ્ર સ્થિત છે. વિજ્ઞાપન બાદ સાંભળીશું હિન્દી ફિલ્મ ગીત.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
3: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
3: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
4: આયા ખુશીઓ કા પૈગામ પીએમ કિસાન, પીએમ કિસાન.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જૂન કો હુગલી પશ્ચિમ બંગાળ સે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કી 23વી કિસ્ત જારી કરેંગે. ઇસકે તહેત 9,44,00,000 સે અધિક કિસાનો કે ખાતો મેં 18,880 કરોડ રૂપે સે અધિક કી સન્માન રાશિ સીધે હસ્તાંતરિત કી જાયેગી. પીએમ કિસાન કી ઇસ કિસ્ત કે સાથ હી કિસાનો કો હસ્તાંતરિત કુલ

0: राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है।
1: अन्नदाता का बढ़ता मान, पीएम किसान।
2: छेल्ला 12 वर्ष थी अही विकास ना संकल्पो कदी अटकता नथी, पुरुषार्थ नी गाथाओ क्यारे खूटती नथी। आ यात्रा छे छेल्ला 12 वर्ष थी विकास ने समर्पित यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व ने। 12 वर्ष विश्वास ना, विकास ना, जन कल्याण ना। आ सफर छे मां नर्मदा थी जल समृद्ध थती धरान, स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकता, बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य नी, अने गगनामता भारत ना आत्मविश्वास नी। 12 वर्ष नी आ यात्रा छे गुजरात मां अंत्योदय अने गरीब कल्याण नी, सेवा अने सुशासन नी, पीएम आवास, हर घर जल, किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थता जन जन ना आत्मविश्वास नी। અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
3: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર। અત્યારે સાંજના 4:30 થયા છે। NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ હવે પ્રસ્તુત છે, બસ થોડી જ વારમાં

0: થઈ રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: 21 जून 2024 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રસારિત.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી2ડી માટે બેસ્ટ ઓપ્શન છે. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની

0: 21 जून 2026 अंतर्राष्ट्रीय योग दिवस निमित्त प्रसारित।
1: આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું।

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રના પ્રસારણ છે એફએમ બેન્ડિક 92.2 મેગાહર્ટ્ઝ પર. હવે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમનું સહપ્રસારણ કરીશું બસ થોડી જ વારમાં.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: થઈ રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: નામ ફિલ્મ ગઝલ સાંભળીએ પંકજ ઉદાસ અને સત્યના વચમાં.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું

ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

રામ તેરી ગંગા મેલી ફિલ્મનો ગીત. લતા મંગેશકર અને સાથીઓના અવાજમાં.

શ્રોતા મિત્રો, ફિલ્મ રામ તેરી ગંગા મેલીનું આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકર અને સાથીઓના અવાજમાં. આકાશવાણીના ગોધરા કેન્દ્રનો પ્રસારણ છે. 7:10 થવા જાય છે. હવે થોડી જ વારમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી પ્રસારિત વિશેષ શ્રેણી સરકાર કે વિકાસ કે વિશ્વાસ કે અને જનકલ્યાણ કે, આ શ્રેણી દિલ્હીથી અમે રિલે કરીશું. બસ હવે થોડી જ વારમાં.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીથી દેશમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ થયું. સ્વિટ્ઝર્લેન્ડમાં મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થગિત. અને બેડમિન્ટનમાં ભારતની અસ્મિતા ચલિહાએ ચીનમાં મકાઉ ઓપનની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એક સમારોહમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પીએમ વીબીઆરવાય હેઠળ 2,400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનનું વિતરણ કર્યું. આ પ્રોત્સાહનથી દેશભરમાં 15 લાખ રોજગારની તકોનું નિર્માણ થયું છે. આ તકે પ્રધાનમંત્રીએ કહ્યું કે આવનારા વર્ષોમાં ભારતના યુવાનો વૈશ્વિક વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને આગળ ધપાવવામાં મોખરે રહેશે.
1: દુનિયા ભારત કે યુવાઓ કી ક્ષમતા કો ભલી ભાંતિ પહેચાનને લગી હૈ ઓર એસે સમય મેં હમારી કોશિશ હૈ કે ભારત કા હર યુવા અપની ક્ષમતા કો અવસર મેં બદલ સકે ઓર ઇસી સોચ કે સાથ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કા આરંભ હુઆ. ये रोजगार योजना सामान्य तौर पर सोचे जाने वाली रोजगार योजना से बहुत आगे बढ़कर पहली नौकरी पाने वाले युवा के सपनों को शक्ति देने वाली योजना है.
0: શ્રી મોદીએ કહ્યું કે પીએમ વિકાસ ભારત રોજગાર યોજના પહેલીવાર કામ કરતા કર્મચારીઓને સશક્ત બનાવવા અને યુવાનોને અને ઉદ્યોગ વચ્ચે સેતુ બનાવવા વિશે છે. તેમણે ઉમેર્યું કે લગભગ 20 લાખ યુવાનોએ તેમની નવી નોકરીમાં 6 મહિના પૂર્ણ કર્યા છે અને તેમાંથી 10 લાખ લોકોને યોજનાના લાભાર્થી તરીકે પ્રોત્સાહન મળ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે લગભગ 2,000 કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થયા.

0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત વર્ષ 2047ના રાષ્ટ્રીય લક્ષ્યાંક પહેલા સિકલસેલ રોગને નાબૂદ કરી દેશે. તેમણે આનુવંશિક રક્ત વિકૃતિ વિશે જાગૃતિ લાવવા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આયોજિત રાજ્યસ્તરીય કાર્યક્રમને સંબોધતા હતા. તેમણે જણાવ્યું કે તમામ રાજ્ય સરકારો અને અધિકારીઓને પણ અપીલ કરી અને તેમણે આ રોગને હળવાશથી ન લે, કારણ કે તે એક પેઢીથી બીજી પેઢીમાં ફેલાય છે તેમ કહ્યું. તેમણે સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ તેમ પણ જણાવ્યું. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ સિકલસેલ એનિમિયા નાબૂદી માટેના રાષ્ટ્રીય મિશન 2047 હેઠળ સ્થાપિત એક વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી. તેમાં સિકલસેલ રોગના નિવારણ, નિદાન અને સારવાર સંબંધિત વિવિધ પહેલો દર્શાવવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું છે. એસટીપીઆઈ પટના ખાતે શ્રી વૈષ્ણવે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને રાજ્યના આઈટી ક્ષેત્રના વિકાસ પર ચર્ચાઓ યોજાઈ હતી.
1: માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને એસટીપીઆઈ કો Tier 2, Tier 3 સિટીઝ મેં લેજાને કા નિર્ણય લિયા થા કુછ વર્ષો પહેલે. તો આજ યહાં પર પટના મેં સાથ હી ભાગલપુર ઓર દરભંગા મેં ભી એસટીપીઆઈ જો ખુલે હૈ ઉનકે માધ્યમ સે સ્ટાર્ટઅપ્સ કો કૈસે સહયોગ મિલે. માન્ય મુખ્યમંત્રીજી કે નેતૃત્વ મેં આજ હમ સબ સાથ બેઠે ચર્ચા હુઈ, બહોત અચ્છે સુઝાવ આયે. તો આને વાલે સમય મેં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, આઈટી ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટઅપ્સ કા ઇકોસિસ્ટમ, એઆઈ કે માધ્યમ સે સર્વિસિસ બનાના, ઇન સબ કે લિયે બડી ઓપોર્ચ્યુનિટીઝ બિહાર મેં ક્રિએટ હોગી.
0: આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ ઉત્સાહીઓ પાસેથી સૂચનો મંગાવાયા છે. શ્રી વૈષ્ણવે બિહારમાં આઈટી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી સમરાર ચૌધરીના પ્રયાસોની પ્રશંસા કરી. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પર આધારિત શાસન મોડેલ તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે ગુજરાતના ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું કે સરકારની આ સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભારત હવે વિશ્વની સૌથી ચોથું મોટું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે. રાષ્ટ્રીય સ્વનિર્ભરતાનો ઉલ્લેખ કરતા શ્રી સંઘવીએ કહ્યું કે ભારત એક આયાતકારમાંથી સંરક્ષણ શસ્ત્રોના મુખ્ય નિકાસકાર બન્યું છે. તેમણે માળખાકીય સુવિધાઓના વિકાસની અભૂતપૂર્વ પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે દેશના દરેક નાગરિક માટે બંધારણ દ્વારા ખાતરી આપવામાં આવેલા અધિકારોનો આનંદ માણવા માટે ફોજદારી ન્યાય પ્રણાલીને યોગ્ય માધ્યમ બનાવવામાં આવે. નવી દિલ્હીમાં આયોજિત 26મી અખિલ ભારતીય ફિંગરપ્રિન્ટ પરિષદ 2026ને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સિસ્ટમ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે અને સમકાલીન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેને વ્યવસ્થિત રીતે અપડેટ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયં સંચાલિત ફિંગરપ્રિન્ટ ઓળખ પ્રણાલી NAFIS વિશે બોલતા ગૃહમંત્રીએ તપાસ અને કાર્યવાહીથી લઈને અંતિમ સજા સુધી કાનૂની પ્રક્રિયાના દરેક તબક્કામાં ટેકનોલોજીને અસરકારક રીતે એકીકૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
2: हमारा लक्ष्य बहुत स्पष्ट है, अपराधी कितना भी चतुर हो वह कानून और विज्ञान की संयुक्त शक्ति के सामने बचना नहीं चाहिए. वैज्ञानिक जांच, समयबद्ध अभियोजन और इंटीग्रेटेड क्रिमिनल जस्टिस सिस्टम, इसका उपयोग कर हमने क्राइम कंट्रोल करना है. क्राइम करने से दंड मिलता है, ये भाव जब खड़ा होता है तो अपराध को रोकने के लिए बहुत बड़ी सफलता मिलती है.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન 2014માં 46,000 કરોડ રૂપિયાથી વધીને છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ નોંધાયું છે. શ્રી સિંહ આજે બપોરે નાગપુરના અંબાઝારીમાં યંત્ર ઇન્ડિયા લિમિટેડની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં અત્યાધુનિક 10,000 ટનના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કર્યા પછી બોલી રહ્યા હતા.
2: મારા લક્ષ્ય બહુ સ્પષ્ટ હૈ, અપરાધ
3: 2014 મે હમારા ડોમેસ્ટિક

0: રાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થાપિત કરાવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે લોજિસ્ટિકલ પડકારો અને આ ફેરફાર માટે અનિશ્ચિત સમયપત્રકનો ઉલ્લેખ કર્યો છે. સ્વીસ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા, ઈરાન, કતાર અને પાકિસ્તાન વચ્ચે આજે યોજાનારી વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. એક ઈરાની અધિકારીએ પુષ્ટિ આપી કે ઈરાની પ્રતિનિધિઓ વાટાઘાટો માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા ન હતા. બેડમિન્ટનમાં ભારતના અસ્મિતા ચલિહાએ ચીનમાં મકાઉ ઓપનની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અસ્મિતાએ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાના કિમ મુન સુન સામે 21-16, 21-18 વિજય મેળવ્યો. આવતીકાલે સેમીફાઇનલમાં તેનો મુકાબલો દક્ષિણ કોરિયાના પાર્ક ગા યુન સામે થશે. અગાઉ અસ્મિતાએ અમેરિકાના ઈશિકા જયસ્વાલને 22-20, 21-15 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીથી દેશમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ થયું છે. અને સ્વિટ્ઝરલેન્ડ મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થગિત કરાયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 8 વાગી ચૂક્યા છે. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું સુરેશ વાડકરે ગયેલા સદમા ફિલ્મના ગીતથી.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સાંભળીએ શંકર મહાદેવને ગયેલું એહસાસ ફિલ્મનું ગીત.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું કૃષ્ણ કલ્લે ગાયેલી અવિનાશ વ્યાસની રચનાથી.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હંસા દવેના કંઠમાં ભાસ્કર વોરાની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો હેમાંગીની દેસાઈ અને સાથીઓને શબ્દો કાંતિ અશોકના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે રાત્રિના 8:45 થવા આવી છે. થોડી જ વારમાં અમે દિલ્હીથી રિલે કરીશું સમાચાર સંધ્યા.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં પ્રિયંકા અરોડા. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કે અંતર્ગત 2400 કરોડ રૂપે કી પ્રોત્સાહન રાશિ કા વિતરણ કિયા. ઉન્હોને કહા કી આને વાલે વર્ષો મેં ભારતીય યુવા વૈશ્વિક વિકાસ, નવાચાર ઓર ઉદ્યમિતા કો ગતિ દેને મેં અગ્રણી ભૂમિકા નિભાયેંગે. દેશ મેં કોયલે સે અમોનિયમ નાઇટ્રેટ બનાને કા પહેલા વાણિજ્યિક સંયંત્ર ઓડિશા કે ઝારસુગડા જિલ્લે મેં 25,000 કરોડ રૂપે કી લાગત સે સ્થાપિત કિયા જાયેગા. સર્વોચ્ચ ન્યાયાલય ને ચિહ્નિત ફૂટપાથ પર ચલને કે અધિકાર કો મૌલિક અધિકાર બતાયા. ઇસકે કાર્યાન્વયન કે લિયે એક નિયામક નિકાય ગઠિત કરને કો કહા. ભારત ને પાકિસ્તાન પર આતંકવાદીઓ કો પનાહ ઓર પ્રશિક્ષણ દેને તથા તૈનાત કરને કા આરોપ લગાતે હુએ ઉસકી સંયુક્ત રાષ્ટ્ર મેં કડી આલોચના કી. લેબનોન પર ઇસરાયલ કે હમલે મેં 21 લોગો કી મોત કે બાદ અમરીકા ઓર ઈરાન કે બીચ શાંતિ વાર્તા કા નયા દોર સ્થગિત. બાદ મેં ઇસરાયલ ઓર હિઝબુલ્લા યુદ્ધ વિરામ પર સહમત હુએ. ઓર ચીન મેં મકાઉ ઓપન બેડમિન્ટન મેં અશ્મિતા ચાલિહા મહિલા સિંગલ સેમીફાઇનલ મેં પહોંચી. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज नई दिल्ली में एक समारोह में प्रधानमंत्री विकसित भारत रोजगार योजना के अंतर्गत 2400 करोड़ रुपए की प्रोत्साहन राशि का वितरण किया. योजना का उद्देश्य रोजगार सृजन में तेजी लाना, रोजगार क्षमता बढ़ाना और सभी क्षेत्रों में सामाजिक सुरक्षा का विस्तार करना है. प्रधानमंत्री ने कहा कि 21वीं सदी में अवसर उन्हीं देशों के होंगे जो कुशल प्रतिभाओं का पोषण करेंगे, नवाचार को बढ़ावा देंगे और गुणवत्ता के उच्चतम मानकों को बनाए रखेंगे. श्री मोदी ने कहा कि आने वाले वर्षों में भारत के युवा वैश्विक विकास, नवाचार और उद्यमिता को गति देने में अग्रणी होंगे. श्री मोदी ने कहा कि इस योजना का उद्देश्य पहली बार रोजगार पाने वालों को सशक्त बनाना और युवाओं तथा उद्योग के बीच सेतु का निर्माण करना है.
2: दुनिया भारत के युवाओं की क्षमता को भली भांति पहचानने लगी है और ऐसे समय में हमारी कोशिश है कि भारत का हर युवा अपनी क्षमता को अवसर में बदल सके. और इसी सोच के साथ प्रधानमंत्री विकसित भारत रोजगार योजना का आरंभ हुआ.
1: प्रधानमंत्री ने बताया कि इस योजना से बड़ी संख्या में रोजगार सृजन हुआ है.
2: प्रधानमंत्री विकसित भारत रोजगार योजना के सहयोग से अब तक करीब 70 लाख जॉब सृजित हुई है. करीब 20 लाख युवा अपनी पहली नौकरी के 6 महीने पूरे भी कर चुके हैं. 2000 करोड़ रुपए से अधिक की राशि सीधे उनके बैंक खातों में पहुंची है. यह राशि केवल आर्थिक सहायता नहीं है, यह उनके परिश्रम का सम्मान है.
1: श्री मोदी ने कहा कि भारत के